નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે રામ. મિત્રો, ભાદરવા સુદ નવમી છે, ગણેશોત્સવ પત્યો નથી, પણ 48 કેમ્પ સ્ટ્રીટ કિલબની ભારત ભવન ખાતે ગણેશોત્સવનું એટલે ગણેશનું વિસર્જન રવિવારે કરવામાં આવ્યું હતું, જે ખૂબ જ ધામધૂમથી ઉજવાયું હતું. મિત્રો, આજે કાર્યક્રમમાં અમે ફિલ્મી જગતના એક અમર ગાયિકા આશા ભોસલેને યાદ કરી રહ્યા છે. 8 સપ્ટેમ્બર 1933 રોજ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં આશા ભોસલેનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ દિનાનાથ મંગેશકર, જે પોતે પણ શાસ્ત્રીય ગાયક હતા અને રંગભૂમિના કલાકાર હતા. ખૂબ જ નાની ઉંમરે એમના પિતાનું અવસાન થતાં જીવનમાં એક કપરું વળાંક આવ્યું અને ઘર સંભાળવા માટે એમની દીદી, જે આપણી પણ દીદી એટલે કે આખા ભારતની દીદી છે, લતા દીદી એમના બેન છે, તેમને અનુસરીને ખૂબ જ નાની ઉંમરે એમણે ગાવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ઘણા સંઘર્ષો જોયા છે. એમને માત્ર બીજા ગાયિકાના ગીતો કે નાના ગીતો મળતા, પરંતુ એમનો અવાજ અનોખો હતો અને અવાજ, મહેનત અને જુસ્સાથી તેમણે બોલિવૂડમાં પોતાનું સ્થાન મેળવ્યું અને એ સ્થાન પણ એવું મેળવ્યું કે આજે લોકો એમને યાદ કરે છે અને હંમેશા યાદ કરતા રહેશે. તેઓએ લાખો ગીતો ગાઈ ચૂક્યા છે. ફિલ્મી ગીતો હોય, ભજન હોય, ગઝલ હોય, પોપ મ્યુઝિક કે કવ્વાલી, એવું કોઈ ક્ષેત્ર નથી જેમાં આશાજીનો અવાજે જાદુ મચાવ્યો ન હોય. એમની કારકિર્દીમાં ઘણા ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકન મેળવ્યા છે અને આજના કાર્યક્રમમાં નીલિમાબેને આપના માટે આ સરસ મજાનો કાર્યક્રમ તૈયાર કર્યો છે, જેમાં ફિલ્મી નામાંકન એમને જેમાં મળ્યું હશે તે બધા ગીતો વાગશે અને સાથે જેમાં એવોર્ડ મળ્યા છે તે ગીતો પણ વગાડીશું અને સાથે સાથે એમના ફેવરેટ ગીતો પણ વાગશે જ મારા ખ્યાલથી. તો મિત્રો, કાર્યક્રમમાં જોડાયેલા રહેજો. આજે આજનો સુવિચાર કે સફળતા તેમને જ મળે છે કે જેઓ સપનાની સાથે સંઘર્ષ કરવાની હિંમત રાખે છે. અને આ આશા ભોસલેના કેસમાં પણ દેખાઈ આવે છે. તો મિત્રો, ચાલો આશા ભોસલેને આજે યાદ કરીએ, એમનો બર્થડે સેલિબ્રેટ કરીએ. આગળ કાર્યક્રમમાં ગીત છે ફિલ્મ કારવાનું.

0: मित्रों आज है आकाशवाणी भारत भवन प्रसारण 106.1 एफएम रेडियो पर मीना बेन कही गए प्रमाण आज आप लता सॉरी आशा भोसले ना गीत गाओ गीत सांभळो छो अने ए पण जे प्रसिद्ध गीतो छे ए आप सांभळी रह्या छो प्रसिद्ध गीतो प्रसिद्ध माणसो माटे अमारा प्रसिद्ध श्रोताजनो माटे
1: साथे साथे गावानी पण छूट छे
0: કદાચ છેલ્લે છેલ્લે ગાઈશું હમણાં નહીં
1: તમે શરૂઆત કરો
0: ના તો મિત્રો વાત કરી રહ્યા છે આશા ભોસલેની બીનાબેન થોડી વાતો આગળ કરી ગયા 1957માં એક પિક્ચર આવી હતી નયા દોર જે બી આર ચોપડાએ બનાવી હતી એમાં એમણે ગીતો ગાયા હતા માંગ કે સાથ તમારા સાથી હાથ બડાના ઉડે જબ જબ ઝુલ્ફે તેરી આ ત્રણ ચાર ગીતોથી એમનું નામ ખૂબ પ્રસિદ્ધ થયું 1960ના દાયકા સુધી આવતા એમનો અવાજ જે છે એ એકદમ અલગ જેવો હતો ખાસ કરીને એમનો અવાજ હેલન છે બિંદુ છે અરુણા ઈરાની જેવા એક્ટ્રેસો માટે પ્રસિદ્ધ થતો હતો તો એમના કેટલાક એવા ગીતો હતા ઓ હસીના ઝુલ્ફો વાલી ઓ મેરે સોના રે સોના રે સોના આજા પેલો અચ્છા અચ્છા અચ્છા આજા આવા બધા ગીતો જે હતા એ આશા ભોસલેને બહુ સૂટ કરતા હતા આમ કહેવાય છે કે હેલન જે હતા એમને જ્યારે ખબર પડી કે જ્યારે એમને ખબર પડતી કે આશા ભોસલે એમના માટે ગીત ગાતા હતા તો તે હેલન સ્ટુડિયોમાં એમને જોવા જતા કે કેવી રીતે ગાતા હતા તો એ પોતાનો જે ડાન્સ છે તે પોતે એવી રીતે કોરિયોગ્રાફ કરી શકે તો આગળ જે ગીત છે એ ફિલ્મ અનહોનીનું ગીત છે હંગામા હો ગયા

મિત્રો, મેં આશાજીના સ્વભાવની વાત કરતા હતા તો આશાજીનો સ્વભાવ ખૂબ જ ચંચલ, ખુશમિજાજ અને જીવનથી ભરપૂર હતો. તેમની એક વિશેષતા એ હતી કે તેઓ હંમેશા નવીનતા શોધતા, પ્રયોગ કરતા, એટલે કે અપડેટેડ રહેતા અને નવા નવા પ્રયોગ કરતા એમના ગીતોમાં, જેને કારણે એમનો અવાજ યુવાનીથી ભરેલો લાગતો. સંગીતકારો પણ તેમની આ ગુણના કારણે તેમને વારંવાર પસંદ કરતા હતા. એમના લગ્ન જીવનની વાત કરીએ તો ખૂબ જ નાની ઉંમરે, એટલે કે લગભગ 16 વર્ષની ઉંમરે તેમણે એક ગાયક ગણપત ભોસલે સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે જીવન બહુ સુખદ ન રહ્યું હતું અને અનેક મુશ્કેલીઓ અને સંઘર્ષ વચ્ચે તેમણે પોતાનું ગાયન ચાલુ રાખ્યું. જીવનમાં પછીના સમયમાં સંગીતકાર આર ડી બર્મન સાથે તેમનો સંગીત અને વ્યક્તિગત બંનેના જીવનનું સુંદર જોડાણ બન્યું. બંને સાથે મળીને અસંખ્ય અમર ગીતો પણ આપ્યા છે, જેમાં રોમેન્ટિક, કવાલી, મસ્તી ભરેલા અને ભાવનાત્મક દરેક પ્રકારના ગીતો સામેલ છે. આર ડી બર્મન અને આશા ભોસલેની જોડીને ખૂબ જ સંગીતની જગત જાદુઈ જોડણી કહી શકાય. મિત્રો, આગળ કાર્યક્રમમાં જે અમે ગીત વગાડવા જઈ રહ્યા છે તે છે ફિલ્મ મનોરંજનમાંથી. આ મસ્તીથી ભરેલું ગીત આશા ભોસલેએ પોતાના જાદુઈ અવાજથી યાદગાર બનાવી દીધું છે. તો ચાલો મજા માણીએ આ ગીતનું, અને જેનું નોમિનેશન થયું હતું 1975 ફિલ્મ ફેર બેસ્ટ ફિમેલ પ્લેબેક માટે.